0: Prime Minister Narendra Modi inaugurated multiple development projects worth over 18,800 crore rupees spanning the road, power and industrial sectors in Surat. The Prime Minister first visited Hazira and reviewed the ongoing industrial and infrastructure operations. We now go live to Surat where Prime Minister Modi is addressing a public gathering.
1: જે પરિવારના સાથોએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે, તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ.
0: Later in the evening, the Prime Minister is scheduled to visit Daman to inaugurate and lay the foundation stone for various projects.